0: Small ngay kung kamsa na zung ngay kyun xin gyu zay tore lese na xixi shumba ha jang ki gab chung. Tiri an zu lese na yin min na ha sa chong gil luka tso bay gyan din chi la. Den zhi xiu yi gila kung kamsa. Ma jay yi ri. Da nga cha yin min di kira nge chi nang gyo gi den chi ki xe mu tam gi zam chi shuk zhi xiu ya gi. Tep di ngu su li zhub chung duwa. Tang du ma kira zhi xiu di le xiu ya nda. Da tep di na cha xa bi na zam chi mang bu shuk duwa. Kira nge tiri an zu ya zam chi ngu zhu na nung gu rwe.
1: Tā tēpti nānglō tāmchā māngchā tērī, nī tōng nī shū tēngā kōngi tēngā tērī. Tē tāndā yāyāng āchū shēl nīn jū mē sā mē shī. Tēm nānglō mē mbachā, tā lō nī tōng tā rū lō yō gī, tūm kī sū nānglō gī, nī tē nī tā, nī tā shī bē shū bā nā lī tē chīk mē jō shūn chī rūpa.
0: Jī rī, tā kērā ngā tū sū Tā tā rī kūgab tī tāndī sē kī rā kī rā kī rā ngā dzō yā tsam chī tū zui kī vlō kī gyab chūng dō sō ngō chū shī nā nī ngur wē.
1: Nā sē, lō tā tā tā tsam chā thāng bō tī tī khā sā rī, gui lū nā mba chū bjē sē
0: tī. Ā, nē, nē sē.
1: Tī ngī tōng tā rū lō yō kī tī, tsum jī sū ngā mō lō kī tsam chā chā rī.
0: Ā, nē sē.
1: Tā ngā tō chūng jū yō kī tī kē tā nā sē sū, gui chū tām nī rā rī.
0: Gui chū tām nī.
1: Ā, tā gui chū tām nī ngā tī chūng jū sē bī nā sē kī, gui chū tō rī bā. Mwishik kiamu sikin tirwa khasare, so sasem nye chungkyo di namdiw chirwa.
0: Ta
1: ina le di nanglo le kiamu nanglo le thwa le ngoga chile kiamu da, maa le susa sunji kiamu suwa namena chirwa. Ta di nanglo ne du cheche, an ki di nye maa shuk shuk nying tun zo di khare sime, ta nga tu jizwa gong le kanchu ki di nje khasare, ngoga chile da pa tu khati di jebu gu mienpa che, ta nga tu ki putung zi je, ane lega dhubya di khe che shu re sikin jebu di dhari. Ta zo di di kiamu chung di khasime, 한다 제도와 장대인 제도와의 자냠 제도와의 주와 세단 안디 가서를 현주 믿음 미발라 딱 가려고 그래 소소하게 준당된 이제 딱 가서를 소소 톱당 전에 제도 모두 딱 뭐가 전에 제제 톱당 전에 제약이 넘도 이제 말이 있어요 원인도 된듯이
0: 네 세계라게 도스 뭐 주는 데서 맞다 티균 소에 나로리아 차샤비는데 단나도 셈 담게 리기 잠시도 좀 망체지 다 지속 능지 망부지 사실의 수에 규제가 남의 돈에 같이 좀 하는 게 리아 진표 쉽지 봐 딱 라이크라게 숨 타라지 다 뭐고 제례 제교기 디임비미나 급체지 린이야 지첸 고 좀제 양톱도 하버리 딜레이 내내 다 키워 갖고 되지마 다 첸샴 티즈 나나서 냠도 삼스데야 지첸스 나도 아
2: 다다 제베 스몰 히게 쿵 감사 나이나 고르 담니 첨니 까바이 나 까바이 저시 너무 싸네 좋아 어 까보다 까바스 가르 가니 딩제가를 괜히를 쉬어 거르베
3: 오늘 그제 쉬어
2: 민마쉬오
3: 아니 我这个
2: 너무 내게 쿵 감사 나이나 표정 하후 셈 담속베 고르 담니 첨디 봐 징미이
4: 나 제제 비조인
2: 세계 로사 저시들레 저시 다이로라 세계 롱더 더블 교교 용어쇼
4: 저시 다이로라 세계 루리 장시 더블 능시

행교군 감사 문제 제바시는 지치 주신의 주구팔 랑중기 눈내 샤팔 양호세 퇴배 체주 규림시유 탱티 체주 법유 정원마세 산에 카지를 체주 법수 체잠용 준비 초보 넘버 2 짐주 대자 소흐텔 토나망 잡나로 디네 마오닌지기 10대 넘신의 순내슈는 토호 랑중내 닝트탕 해서 로그 시지 창샬 규탕 로규 당능신 Nākchū wīgū tāng shērgū, chāmdū wīgū tāng chēnggū jēla chāba chōngā miyāna rūpchā pabgū, sācā khā jēla chāba chōng pabgū. Tīnē chāmdū lōngwī tāng nākchū nūpgū, shīgzī nūpgū tāng ngārī kī nūpgū jēla nām tīmnē chāba simsā miyāna rūpchā pabgū. Sānyi nīmu rāngchōng nē shīgzī tāng nākchū nūpgū ngārī kī shērgū, nīngchī lōngwī lōngwī jēla chāba chōngā miyāna rūpchā pabgū, sācā khā jēla chāba chōng pabgū. Tīnē ngari ki longwe tang nubgu lhese tang nang xin chamdui wugu tang loge shirgu jiege gyu le zhimbo mangbu kwa ne gribu nam tibgu saje kaji le chaba simsam yin le zhug cha pabgu Dui maa chechu pabgu giyin ki mao nian jin na rang chung ne zada tang nian nang co na medo tang zi yu jiege gyu le se xin nui ci nian ge chung chi wa tang lak bar tu medo ki san ne kaji le se xin nui ci nian ge tibwe chi 샹무투티민규원드카지스로나 사가르 남티네름시 차바총법교 최쟁자 추네 접게팔 네동라 주차법네름시 증망부코교 최쟁자 적숨네니생팔 청계라 주차법네름시 증망부코교 최쟁자 주네니생팔 콩가라 주차법네름시 증망부코교 최쟁자 죽지네니생팔 처입라 차바심심법교 최쟁자 적숨네니생팔 메도라 차바충 법례림시 차바심심 법규 최쟁자 니 쩡니니 숨주팔 낭종라